રે કેશોર કાગેશ્વર બાગેશ્વર ફણલ મણેશ્વર પાટન કુંભેશ્વર સુનકોટી શારમા રહે કિભ્રિંશોર લેલે મતિલેશ્વર જય ગાળ દર્શન પ્રભુ કરું છલીલા ઉનૈ કો ચલૈ ન ચોર પ્રભુ વિશે અરુકા કુનૈ કો રામ હું પરમાત્મા તે કહાં ભિખારી